0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station. Aavo, amari saathe. This is my only favorite station, playing the best songs on the radio.
1: RM3 Manoranjan Radio.
3: सवारा 10 वाकी चुकिया छे. નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ. આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાવ હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 25મી મે અને સ્ટુડિયોની ગલણમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં, કાર્યક્રમ સ્ટાર્ટ કરવા પહેલાં એક સુંદર મજાનો આપણે એક સુવિચાર લઈ લઈએ. સમય અને સંજોગો માણસને ઘણું બધું શીખવી જાય છે, પણ સાચો માણસ એ જ કહેવાય છે જે પોતે દુઃખ સહન કરીને પણ બીજાના જીવનમાં ખુશીઓ વેચી જાય છે. એટલે કહેવાય છે ને કે ભાઈ લાઈફની જ્યારે આપણે વાત કરીએ તો સમય અને સંજોગો માણસને વ્યક્તિને ઘણું બધું શીખવાડી જાય છે, પણ સાચો વ્યક્તિ કે સાચો માણસ એ જ કહેવાય છે કે ભાઈ પોતાના દુઃખને પણ સહન કરીને જે બીજાની ખુશીઓમાં જે બીજાના જીવનમાં જે ખુશીઓ વેચી છે.

ને એજ કહેવાય છે. તો આજે સોમવારનો દિવસ છે, તો ભોલેનાથના ચરણોમાં આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ. ને કહેવાય છે ને, ભોલેનાથ તો ભોલા છે, અને જ્યારે ભોલેનાથના ચરણોમાં જાય છે તો સૌનું ભલું જ થાય છે. તો ચલો સુંદર મજાનું એક ભજન લઈ લઈએ ભોલેનાથના નામથી. સોમવારના દિવસ છે, ઓન યોર વે.

સ્ટુડિયોની ગરેડીમાં 10:08 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. આપણા કાર્યક્રમનું નામ જ છે ભાઈ આવો અમારી સાથે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારે અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. એની સાથે ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈએ કીર્તિદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ઓન યુ વે. Thank you.

હવે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને મનોરંજન પર અને શ્રોતાઓ કહેવાય છે કે ખુશી માટે ઘણું બધું આપણે ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, પણ કહેવાય છે ને કે હકીકત તો ભાઈ અલગ જ છે. ખુશી માટે ઘણું બધું આપણે જતું પણ કરવું પડે છે, એટલે કે જે આપણે ખુશી મેળવવા માટે જે ભેગું કરીએ છીએ ને એવી આપણી સમજ છે, પણ એને આપણે હકીકત તો એ છે કે એને મેળવવા માટે આપણે ઘણું બધું જતું પણ કરવું પડે છે. એની સાથે ગુજરાતી કમ્પાઇલેશન સુંદર મજાનું આગલું ગીત લઈ લે હિમાલી વ્યાસના અવાજમાં લેવામાં આવેલું 2022 નું ઓન યોર વે.

પણ સ્ટુડિયોની ગેલેરીમાં 10:22 થઈ ગઈ છે અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તો શ્રોતાઓ કહેવાય છે કે દુનિયાનું, અને એક વાત શાંતિથી જ્યારે આપણે વિચારીએ ને તો ભાઈ કહેવાય ને કે ભાઈ દુનિયાનું સૌથી અઘરું કામ હોય ને તો ભાઈ એ છે માણસને ઓળખવાનું. ને મળે ત્યારે કંઈક જુદો હોય છે, ગરજ હોય ત્યારે કંઈક જુદો હોય છે, અને કામ પતી જાય પછી એ જુદો હોય છે. અને આપણે ફોનમાં જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે પણ જુદો હોય છે, અને આપણી પીઠ પાછળ પણ બહુ જુદો હોય છે. એટલે કહેવાય છે ને સૌથી વધારે અઘરું કામ છે ભાઈ વ્યક્તિને ઓળખવાનું, કે ભાઈ મળે ત્યારે અલગ હોય છે, ફોન પર વાત કરે ત્યારે અલગ હોય છે, આપણી પીઠ પાછળ અલગ હોય છે, બીજાની સાથે વાત કરે ત્યારે અલગ હોય છે. એટલે સૌથી વધારે ડિફિકલ્ટી છે આ દુનિયામાં વ્યક્તિને ઓળખવાનું. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ ઓન યોર વે, જીમિત મેદીના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ લોખંડને તોડવું ઘણું અઘરું છે, ખૂબ જ અઘરું છે, પણ તેનો કાઠ છે ને એને ધીરે ધીરે ધીરે તોડી નાખે છે. એ જ રીતે જ્યારે આપણી વ્યક્તિની કે ભાઈ માણસની વાત કરીએ ને, એને કોઈ હરાવી તો નથી શકતું, પણ તેના પોતાના નબળા વિચારો એને ધીરે ધીરે ધીરે કરીને એને હરાવી દે છે. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સંદર્ભમાં જેને આગલું ગીત લઈ લે, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું કિંચલ દવેના અવાજમાં ઓન યોર વે.

કઈ બસ ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લે. લગ્ન ગીત, વેડિંગ સોંગ્સ આપણે કહીએ તો ભાઈ જીગદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું વેળા મિલનની

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, હે કેમ છો લંડનમાંથી લેવામાં આવેલું, અને પછીનો કાર્યક્રમ છે ભક્તિ મેં શક્તિ. પૂનમ લઈને આવી રહી છે, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.